તકલીફ વાલી ત્યાં હા કે મટીરિયલ અંશ ભૂલક ફાલી હેસા ને માંકુ હાસ ને હેસા માં ફોને તી ગલે ફોન બચાર લે સોની બી હેલો સોના તુર મે તરોના લે મ્યુઝિક લે સે બેલે કરે પરલે કોમેન્ટાર લે બા એ તરોના તલે મ્યુઝિક રીતિ બા પુછ પુ તલે ફાલ મેસેજ હે બેલે ગા મ્યુઝિક આ આ આ આ ઓલવેઝ વિથ યુ ઓલવેઝ વિથ યુ.